0: ભાંધ રેકાઈ
1: વિસાયમ.lk
2: શ્રી લંકાય રિધમય વિશ્વે સિસારા લાઈવ એફએમ